0: श्रोताओ, अभी आप सुन रहे थे हमारी सभा में प्रसारित होने वाले प्रमुख कार्यक्रमों की संक्षिप्त रूपरेखा। आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है। प्रस्तुत है हमारे किसान भाइयों का अपना कार्यक्रम खेती में बात।
1: खेती में बात कार्यक्रम हमारा वाला सब किसान भाई ने बोने धर्मिष्ठानो राम राम राम राम। देखो भाई बुने सब खेती बाड़ी नु काम काज करवा में लगे था कहा केम के अवड़े खेती बाड़ी ने जे भी बुआई नो टाइम आज बुआई वगैरह थी गई है हार हम्बर करवा में लगे था कहीं केम के अवड़े बेसा दास लगातार पानी वगैरह पड़ी रू तक हुए तब जो भी फसल में जुए वो अपने मली रू तक हुआ ने सब किसान भाई बहन में लगे था कहीं केम के अवड़े जे भी पानी नो मौसम एटले खरपतवार वगैरह अपने जंगली पौधा वगैरह उगी जाए तेने खेड़ काढ़वानु काम भी करी रहा था कहीं ने लगातार पानी ने कारण खास करीने आज पानी जल निकासी भी अपने ध्यान रखू जरूरी है किम आने कार्यक्रम ने माध्यम थी कि अपने कह सके टेम टेम में फसल ने अनुसार अपने काम काज करव जरूरी है किम के फसल अवड़ी नानी फसल रहे तो इन कारण बरवाड़ वाली फसल है तो इनती कि अपने है कि खास वधार लगातार पानी पर रहेगा भरी तो पूरेगा तो नानी फसल में भी नुकसान थी सके એટલે આનું ખાસ એનું ધ્યાન રાખીએ કે જે ડાબરે વગેરે ભરાઈ રહ્યા હો તો આપણને એક યાળીનું ફસલ મેં જળ નિકાસીનું વિશેષ પ્રબંધ કરવું જરૂરી છે. બીજું કે આડી પડી ગઈ તકે હો યા ખતપતવાર વધારે થઈ ગયું તક હો તો એને બી આપણને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખે કેમ કે એનું બી જે આપણે ખાતર વગેરે નાખીને આપણે મહેનત કરી રહ્યો તો જેવું ફસલને મળવું જોઈએ નહીં મળે ને પછી આપણે મન મેમ થાય કે ના ભાઈ મેં મોગા ભાવની સીજ લઈને આવીને ટેરી ને આપણને છું પાકીને નહીં મળ્યો એટલે ખાસ કરીને આ ખતપતવારનું બી ટેમ ટેમમાં તે ધ્યાન રાખવું જરૂરી છે કેમ કે આના ટાઈમમાં તે વધારે ખતપતવાર થઈ જાય તો એને કારણે આપણી ફસલની બળવાળ કમ થઈ જાય તો એનું બી વિશેષ ધ્યાન રાખવું હોય. બાકી આપણે શાકસબ્જી વાળા કામ ખૂબ કામ ભાઈ કરી રહેતા કહીં કેમ કે રોપ વગેરે તૈયાર કરીને ખૂબ લગાડી રહી કેમ કે શાકસબ્જી વાળું કામ એવું હોય કે 12 મહિને 32 ઘડી સારવારવાનું હોય જેમાં આપણે ફસલે મેં હાથે હાથે શાક સબ્જી વાળું ફૂલોની ખેતી ફળોની ખેતી હર તરત કી ભાઈ જાગૃત થઈ ગયા અને કામકાજ કરી રહ્યા કહીં કે ના ભાઈ આ સમય એવો હોય કે આપણને કોઈ બી ફસલને વાય કઈ પૌધાને વાય આપણે મહેનત નહીં કરવી પડે કેમ કે કોઈ બી ગરમીના ટાઈમમાં તે ટાણના ટાઈમમાં તે આપણે પૌધો વગેરે લગાડો તો એની સિંચાઈને આપણે બરાબર ટેમ ટુ ટેમ ધ્યાન રાખવું પડે તેવી રીતે સમસ્યા આવે આપણે એટલે એ વાત હે જ નહીં કેમ કે મેઘ ભવનની મહેરબાની રહે તો એને કારણે આ મેઘ ભગવાનની મહેરબાની તે કે આ પાણી વગેરે પડી જાય તો આપણને એની વાતનું ખાસ કરીને એની ધ્યાન રાખવાની જરૂર નથી પર ખાસ આપણને હે કે સમય માટે એની જે જરૂરત હોય એનું પૂરું આપણને કરતું રહેવું જરૂરી છે. ખાતર વગેરે સમય માટે મળી જાય ખેડ વગેરે બરાબર ટાઈમ માટે મળતું રહેગા તો આપણે જે બી પૌધા વગેરે હે ફસલ વગેરે એ અચ્છી ફસલ થતી રહેગા એમાં કોઈ તરહની સમસ્યા નહીં આવેગા પર આ લગાતાર કે પાણી વગેરે પડી ગયું તો આપણી ફસલનું નુકસાન થઈ શકે એટલે ટેમ ટેમમાં આપણે આને કાર્યક્રમના માધ્યમથી કીસ કેવું હોય કે દેખો ફસલ વગેરે હે તેનું આપણને ધ્યાન રાખવું હોય ખાસ આપણે ખેતીવાડીના હાથે આપણે પશુધન હે તો પશુધનનું બી આ જેમ જેમ મોસમ બદલાય તો આણા મોસમમાં તે ખાસ કરીને જે આપણે ફસલ માટે બી નુકસાન થઈ શકે આપણે પશુધન માટે બી આ સ્વાસ્થ્ય માટે નુકસાન થઈ શકે ને આપણે ખુદ બી બીમાર થઈ શકો કેમ કે આ પાણી વગેરે જે હે એ ઉપરથી કે આવે વહેતું પાણી હે એ સબ ભેગું થઈ જાય તો એને કારણે અચ્છું ગંદુ પાણી બે ભેગા થઈ જાય તો આપણે ખાવા પીવા રહેવાનું ને સાફ સફાઈનું વિશે